0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્નહોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો
0: ગોઠા રેડિયો હો.
3: सरकारका प्रवक्ता शिक्षा मन्त्री सस्मित पोखरेलले देशभरका सामुदायिक विद्यालयलाई वैज्ञानिक र व्यवस्थित बनाउन सरकारले मुलुकभरका 27,000 विद्यालयको अध्ययन शुरू गर्ने बताउनु भएको छ.